इत्यादि। अर्थात ते महाशक्ती नारायणी ए विलक्षण ए महाशक्ती नु स्वरूप ब्रह्मा वगैरे देवो पण जाणी शकता नथी, તેથી તે અગ્નિયા કહેવાય છે, જેનો અંત છેડો જ મળતો નથી, તેથી તે અંત છે, જેનો લક્ષ્ય જોઈ શકાતો નથી, તેથી અલક્ષ્ય છે, જેનો જન્મ સમજવામાં આવતો નથી, તેથી તે અજા છે, એ એકલી જ સર્વત્ર વ્યાપ્ત છે, તેથી એ એકા, અને વિશ્વમાં અનેક રૂપો છે, તેથી અનેકા કહેવાય છે। પરાંબા રાજરાજેશ્વરી અનંત કોટિ બ્રહ્માંડ નાયિકા સૂર્યમંડળ અંતર્ગતા જગદબીજા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણા પરાંબાને અમો નમન કરીશ। પરાંબા ત્રૈલુક્યની અધિષ્ઠાત્રી મહાશક્તિ ભગવતી દુર્ગા એનું નામ લેતા એનું ધ્યાન મંત્ર ઉપાસકોના હૃદયમાં આ રીતે સ્ફુરિત થાય છે। મંત્ર શ્લોક

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ

દેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે, હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના દુમ એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અસર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

એ દુર્ગા દેવીનું હું વંદન કરું છું, કે જે બધા મંત્રોમાં માતૃકા મૂળ અક્ષર રૂપે રહેલા છે, શબ્દોમાં અર્થરૂપે, જ્ઞાનોમાં એ ચિન્મયાતીત કે ચિન્મયાનંદ રૂપ છે, શૂન્યોમાં શૂન્ય સાક્ષીની છે, જેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી તે દેવી દુર્ગા નામે વિખ્યાત છે, જેમને ઓળખવા મુશ્કેલ છે, એથી દુર્ગની છે, જે દુષ્ટ આચાર દુરાચારના વિનાશિકા છે અને સંસારના સાગરમાંથી તારનારા છે, એ દુર્ગા દેવીને અમે પ્રણામ કરી છે. વળી તે દુર્ગા દેવી કે જે

ఇది నవరాత్రం. ఇద్విగు సమాచి నవరాత్రం అర్థ థాయిషి నవ రాత్రియో నో సమూహ. આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાનદીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે. નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગાદેવી, એમના નવ નામ છે. તે સપ્તશતી કે ચંડીપાઠના કવચ બ્રહ્મ કવચમાં આલિખિત છે. તે આ નામ છે. પ્રથમ

આ બધાના શાસ્ત્રો દ્વારા, બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દુર્ગા કુષ્માંડા, પંચમ સ્કંદમાતા, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રી, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. આ નવ દુર્ગાઓ

నవదుర్గ. తెలు స్వరూపేమ శైలపుత్రి. నవరాత్రన నవదుర్గావున స్వరూపమా. ప్రథమ స్వరూప్ శైలపుత్రి. ఆ శైలపుత్రి పార్వతీదేవి. శైల పర్వతోన అధిరాజ్ హిమాలయన పుత్రిను పార్వతీ నాం ఛే એ તો જાણીતું જ છે. અને એ જ પાર્વતી શૈલપુત્રી. ગિરિરાજ હિમાલયના આ પુત્રી પાર્વતી દેવી જો કે સૌના અધીશ્વરી છે, તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તેમના પુત્રી તરીકે પ્રગટ થયા, તેથી આ શૈલપુત્રી એમ કહેવાય છે. શૈલપુત્રી નવદુર્ગાઓમાં પ્રથમ ક્રમમાં આવે છે. એમનું વંદન આ રીતે થાય.

એ દુર્ગા દેવી શંભુ સદાશિવના પ્રિય સાંભવી શક્તિ છે, દેવોની માતા છે, ચિંતન પરાયણ છે, રત્નપ્રિય છે, સર્વ વિદ્યા સ્વરૂપ છે, દક્ષના પુત્રી, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરનાર, તપશ્ચર્યાના સમયે પાંદડા પણ નહીં ખાનાર, કે જેથી એમનું નામ અપર્ણા એમ પડેલું, અનેક વર્ણ ધરાવતા પાટલા રક્ત વર્ણના દિવ્યત્વથી યુક્ત લાલ ફૂલને ધારણ કરનારા, રેશમી વસ્ત્રો ધારણ કરનારા, મધુર ધ્વનિ કરનાર ઝાંઝર મંજીરને ધારણ કરીને પ્રસન્ન થનારા એ દુર્ગા દેવી, નિશુંભ અને શુંભ દૈત્યનો, મહિષાસુર દૈત્યનો, મધુ તથા કૈટભ દાનવ, સર્વ દાનવ માત્રનો નાશ કરનારા એ દુર્ગા દેવી છે, તેમને અમે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ.